અમે અંગ્રેજી બોલે, મને ક્યાંક બેરસ તો પૂછ કર જાણો કે સ્ટેટ, અરે બાબાજી સ્ટેટ જાઓ, અરે કી સ્ટેટ મેં જાઉં, ગુજરાત મેં જાઉં કે રાજસ્થાન મેં જાઉં કે મધ્યપ્રદેશ મેં જાઉં, અમે સ્ટેટ તો નહીં કે સ્ટેટ સ્ટેટ, આ થોડી અંગ્રેજી, અરે પૂરી શીખી નહીં, બંગાળ સે એક લડકા ગયા ઇંગ્લેન્ડ પઢને કે લીએ, તીન સાલ કે બાદ વાપસ આયા ઓર રવિન્દ્રનાથ ટાગોર કે પાસ ગયા, અંગ્રેજી બોલ રહા હૈ ટાગોર સાહેબ, બંગાળી બોલ રહે હૈ તો ટાગોર સાહેબ બંગાળી બોલ રહે હૈ તો ડબો ટાગોર સાહેબ કો કહે મુજે અંગ્રેજી પસંદ હૈ, તો ટાગોર સાહેબ ને કહા અચ્છી બાત હૈ બોલો અંગ્રેજી, વો ચાર શબ્દ નહીં કયો, આ ટાગોર સાહેબ ને કહા કે બેટા તું અંગ્રેજી હિ કયો બિના હિ તું બંગાળી ભૂલ ગો, હે તો તુમ લોગ અંગ્રેજી પૂરી હિ કયો બિના થે, મારવાડી ને રાજસ્થાની ભૂલ ગયા, હમારી માતૃભાષા હૈ ઉસકે દ્વારા હિ ઉસી ભાષા કે દ્વારા તુમ્હારી શોભા હૈ ઓર દૂસરી શોભા નહીં હૈ, હમારે દેશ કી સંસ્કૃતિ વહી કામ આયેગી, કહા હૈ કિ બણિયાણી રેશી નહીં રેશી સુધારી હોનારી પરી જાવસી કે બાબી કુમારી, હે કે બણિયાણી રહે નહીં ને રેશી સુથારી આ હોનારી પરી જઈ કે બાબી કુમારી, કોણ કહે રહી હૈ રાવણ કો, રાવણ કી પત્ની કે રાવણ તું બના કરકે હટ કરકે સીતા કો લાયા વો નહીં રહેગી, વો થાકી કો નહીં હૈ, રેસી સુ થારી થારી હૈ વોહી રહેંગી, હે હટ કર્યો તો હોનારી લંકા પરી જઈ, કોણ કહેવે કુંભકર્ણ કી બાબી મંદોદરી કહે રહી હૈ, તો ઇસલિયે થે ઉદાર લાયોડી ભાષા ને, પડને પેટ ભરા મત કરો, બુદ્ધિ જ્ઞાન ઉસમેં જ્ઞાન ભરા હૈ સંસ્કૃત કે અંદર મેં, એની હાઉ સોરી દેટ આઈ હેવ ટુ સ્પીક બિટવીન ઇન હિન્દી એન્ડ સંસ્કૃત, આઈ ડોન્ટ નો સો આઈ હેવ ટુ સ્પીક લિટલ બિટ ઇંગ્લિશ બિકોઝ ઓલ ઓફ યુ, બટ આઈ એમ ટેલિંગ દિસ ઇન્ડિયન્સ દે શુડ લર્ન દેર મધર ટંગ and then after they should learn English, they don't know English and they forgot the Hindi. I asked someone address, I have very wish the direction is going there, oh, where is that place, so say state, state is not a path, direction is straight, but wo straight to aata nahi hai, aur મહારાજ જી વો ક્યાં કહે યોગા કે અંદર હમે, તો હમ કહેતે કે અચ્છા ભાઈ, અરે ભાઈ ગાડી ચલાવો કોન્સન્ટ્રેશન કરો, તો વો કે કોણ સા સ્ટેશન, અરે બાપજી કોણ સા સ્ટેશન ચાલ રહ્યા હો ની, લો કોન્સન્ટ્રેશન ને કોણ સા સ્ટેશન, આ થોડી અંગ્રેજી ને આ થોડી હિન્દી, સહી વાત હૈ કે નહીં, इसलिए दैट्स वाई गुरु पूर्णिमा इट इज वेरी इंपॉर्टेंट बिकॉज ऑफ द एडुकेशन सनातन वैल्यूज ऑफ द ह्यूमन लाइफ ह्यूमन क्वालिटीज ह्यूमन एबिलिटीज दिस इज अ गुरु पूर्णिमा एंड देन इज अ वर्शिप्ड ऑफ दैट divine who gave you the knowledge, then is the birthday of Bhagwan Vedvyasa and every disciple adores, remembers to keep this living culture. So Guru Purnima is a festival of the culture, to protect the culture is called a living culture. સનાતન ધર્મ ઇઝ એ લિવિંગ ધર્મ, સનાતન ધર્મ